ત્યાંકોક સત્તા નેપાલ લાઓસ ડાન મ્યાનમાર ડી આંતરા નગા નગાડા લાઇનિયા ડી ચાવાંગ હોકી તીમ પુત્રા ઇન્ડિયા બડા હાસિલ મંજુઆ રાઈ પ્યાલા આસિયા ઉલાપનબ્લાસ ઉંતુક કતિગા કાલી કાલિયા સતલા મંગાલા કાન તુઆન રૂમા જપાંગ ડિગાન સ્કોર તલાક અંપાત લાવાન સાતુ પાડ લાગા ફિનાલે ડી કાકા મી ગાહારા કમારીન બાગ ઇન્ડિયા આશિષ પુત્રી તામ્પિલ ગમિલાંગ ડિગાન મંચતાક હેટ્રિક સમંતારા કાપ્તેન કેતન કુશવાહા મંચતાક સાતુ ગોલ લાઇનિયા ગાકુ નુમાડા મંચતાક સાતુ સાતુ યા ગોલ બાગી તુઆન રૂમા સમંતારા એતુ તીમ પુત્રી ઇન્ડિયા બડા હાસિલ મરાઈ મેડાલી પડુંગુ સતલા મંગલાહ કાન કોરિયા સ્લાતાન ડેગાન સ્કોર તિગા લાવાન નોલ ડાલમ ચાવાંગ તેનિસ પતેનિસ રૂસિયા ઉંગુલાન કડલાપાન મિરા અનરીવા મમનાંકાન ગ્લાર ગ્રાન્ડ સ્લામ પ્રતામા યા સતલા મંગલાહ કાન માજા ચ્વાલિન્સ્કા ડરી પોલાન્ડિયા ડુઆ સેત લાંગસુંગ ડી ફિનાલે તુંગાલ પુત્રી ફ્રેન્ચ ઓપન આથ્લિત બરુસિયા સમિલાન બ્લાસ તાહુન ઇની તાહુન ઇતુ તામ્પિલ ડોમિનાન ડેગાન મંગાલાકાન ચ્વાલિન્સ્કા ડેગાન આનામ લાવંતિગા આનામ લાવંતિગા ઉંતુક મમાસ્તિકાન કમનાંગાન યંગતા તર લુપાકાન ડી નોમોર તુંગાલ પુત્રા એલેક્ઝેન્ડર વેરેવ ડરી જર્મન ડાન ફ્લાવિયો કોબોલી ડરી ઇતાલિયા આકાન સાલિંગ બરાડા પાન ડાલમ પરબુતાન ગ્લાડ જ્વારા હારી ઇની ડાલમ ચાવાંગ સપાક બોલા ઇન્ડિયા મંગાલા કાન બાંગ્લાદેશ ડિગાન સ્કોર તલાક તિગા લાવાન સાતુ ઉંતુક મરાઈ ગ્લાડ જ્વારા ક જ્વારા અનવાનિતા સાફ ડુઆરી બુડુઆપુલ આનમ યંક આનમ મંફર પાંજાંગ રેકોર્ડ કમનાંગન મરેકા ડી મારગાઓ ડી ગોવા કમારીન પ્યારી સાક્ષા લિન્ડા કોમ સરતો ડાન સાનફિડા નોર્ગ્રુમ માસિક માસિક મંચતાક સાતુ ગોલ ઉંતુક ઇન્ડિયા સમંતારા રીતુ પોર્ણા ચકમા મંચતાક સાતુ સાતુયા ગોલ બાગી બાંગ્લાદેશ સબલુમિયા ઇન્ડિયામાં માસ્તિકાન તંપા ડી ફિનાલે બરકાત કમનાંગાન સાતુ લાવાન નોલ આતાશ ભૂટાન ડી બાવા સેમિફિનાલે કામ્યુલાંગી સારી વૃતા પંતિંગ પ્રેસિડેન્ટ રૂસિયા વ્લાદિમીર પુતિન મંગાતા કાન સત્યા પપાયા ઉંતુક મલમા કાન ક દૌલતાન ઇન્ડિયા આકાન બર વાલિક મહી રાંગ ડીરી યા સંડીડી ડી બાવા કા પિંપિનાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કતગાંગાન ડી સલરૂ આસિયા ભારત મનિકાત કતિકા ઇન્ડિયા કતિકા ઈરાન મા લુંચુર કાન રૂડાલ વાલિસ્તિકારા ફાસિલ તાસ મિલિતે અમેરિકા સરકાર ડી કુવેત ડાન બહરાઇન મંત્રી ઉર્સાન લુઆ નગરી ડોક્ટર એસ જયશંકર મંગાડા કાન પંપિચારાન ડેગાન મંત્રી લુઆ નગરી નેપાલ શિશિર ખાનાલ ડી ન્યૂ દિલ્હી મંગાતા કાન ઇન્ડિયા ડાન નેપાલ બકરજા સામા એરા તુંટુક મંજાગા કા આમાનાન ડીસા પાંજાંગ પરબાતા સાન તરબુકા મરેકા સિંગાપુરા મામ બ્લોકિર ઉંગાહાન મીડિયા સોશિયાલ યંગ મનાર્ગિત કાન કોમ્યુનિતાસ ઇન્ડિયા ડાન ડાલમ તેનિસ મીરા અનરીવા ડરી રૂસિયા મરાઈ ગ્લાર તુંગાલ પુત્રી ફ્રેન્ચ ઓપન પર તામાયા સખિયાન સોડા પરનગાર વાર્તા વિતા ડરી સિતારાન લોઆ નગરી આકાશવાણી શિક્ષી ભાષા ઇન્ડોનેશિયા ઇન્ડિયા ઉંતુક પાગીહારી ઇની ડેમક્યા લા તારી વાર્તા વિતા સોડા સોડા પરનગાર ડિસિની સિયારાન લોઆ નગરી આકાશવાણી શિક્ષી ભાષા ઇન્ડોનેશિયા ઇન્ડિયા સવાગે કામી મંગીપુર આંડા ડિંગા લાગુ ઇન્સ્ટ્રુમેન્ટાલિયા